0: હાર્દિક નિમંત્રણા.
1: આયુર્વેદ શિરોમણી પરમ શ્રદ્ધ આચાર્ય શ્રી બાલકૃષ્ણ મહારાજ કો 14 શુભ જન્મોત્સવ એવં જડીબુટી દિવસ કો અવસર માં પતંજલિ યોગ સમિતિ સેન્જા કો આયોજના માં બૃહત રક્તદાન તથા જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ એહી સાઉન 19 ગતે મંગળવાર બિહાન 8 બજે પતંજલિ યોગપીઠ વાલિંગ માં આયોજના કરીએકો હુદા વાલિંગ સ્થિત સંપૂર્ણ સંઘ સંસ્થા એવં નાગરિક સમાજ લાઈ રક્તદાન એવં વૃક્ષારોપણ કાર્યક્રમ માં ગરિમામય ઉપસ્થિતિ કા લાગી સાદર અનુરોધ કરદછું.
0: કાર્યક્રમહરુ
1: રક્તદાન કાર્યક્રમ
0: જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ
1: આયુર્વેદ ર પ્રકૃતિક સંરક્ષણ માં હાથેમાલો કરો સ્વસ્થ શરીર સ્વચ્છ સમાજ ર હરિયાલી ભવિષ્ય નિર્માણ કરો.
0: અનુરોધ હક પતંજલિ યોગ સમિતિ સાંગતા.
2: ફ્રીજ બિગ્રીએર સબ્જી સબે કામ નલાઉને ભયો. 2-4 દિન ભઈસક્યો એસી ચલે છૈન. કહાં જાને હો કે ગર્ને હો અત્તો પત્તો ભયન.
3: હોઈન કે ભયો ર કિન હલ્લાખોર ગરેકો હો.
2: કિચનમાં ભયેકા સબે સામાન બિગ્રીએર હૈરાનમાં છુ. કિનેકો પણ ધેરે ભયેકો છૈન. રામ્રોસિત કહાં બનાઉછન હોલા.
3: એ કુરો તેસ્તો ભો પીર નગર ન વિગત 9 વર્ષદેખિ વાલિંગ નયાં બજારમાં સંચાલનમાં છ. પાઠક ઇલેક્ટ્રિક એન્ડ રેફ્રિજરેટર વર્કશપ ફ્રીજ મરમત કેન્દ્ર ત્યાં ગયેપછી ઢુક્ક હુન્છ.
2: हामी कहाँ अत्याधुनिक प्रविधिबाट हरेक कम्पनीका सामानहरू वारेन्टीका साथ बनाइनुका साथै विभिन्न ब्रान्डका फ्रिज, वासिङ मेसिन, एसी, भ्याकुम क्लिनर, इलेक्ट्रिक सामग्रीहरूको मरमत गर्नुका साथै सुपथ मूल्यमा खरिद बिक्री पनि गरिन्छ. सेकेण्ड ह्याण्ड फ्रिज तथा वासिङ मेसिन एक्सचेन्ज समेत गरिन्छ. किचन सिम्नी, टीभी, इण्डक्सन चुलो, राइस कुकर, मिक्सर पनि उपलब्ध छ.
3: स्याङ्जा सहित गुल्मी, पाल्पाको रामपुर, पर्वत जिल्लाका विभिन्न भागमा गएर पनि होम सर्भिस दिँदै आएको छ. यहाँ विभिन्न कम्पनीका सामानहरू को सर्भिस गर्नुका साथै वारेन्टी भए वारेन्टीबाट र नभए सुपथ मूल्यमा मरमत गरिन्छ.
2: पाठक इलेक्ट्रिक एन्ड रेफ्रिजरेटर वर्कसप फ्रिज मरमत केन्द्र वालिङ 8 नयाँ बजार लाइन राधे राधे चोकबाट 3 घर तल. प्रोप्राइटर कृष्ण पाठक. सम्पर्क मोबाइल 98560-54963, 98560-55104 र 98028-47723.
0: आहा, कस्तो ब्रान्डिङ अनि टिकाउ होला जस्तो छ है जुत्ता त. गजब लाग्यो.
2: हो र, मैले नि राम्रो लागेर गोल्ड स्टारको अथोराइज सोरुम आरती उज्जवल सुज हाउस वालिङ नयाँ बजारबाट जुत्ता अनि चप्पल किनेर ल्याए.
0: मलाई नि चाहिएको थियो, आजै त्यही जान्छु.
2: गोल्ड स्टारको आधिकारिक सोरुम अथोराइज सोरुम आरती उज्जवल सुज हाउस वालिङ 8 नयाँ बजार चोकैमा गोल्ड स्टार कम्पनीका पार्टी सुज, स्कूल तथा अफिसियल सुजहरू, स्पोर्ट्स सुज, लेडिज जेन्ट्स सुज तथा जुत्ता चप्पलको होलसेल एवं खुद्रा बिक्री गरिन्छ.
0: गोल्ड स्टारको अथोराइज सोरुम आरती उज्जवल सुज हाउस वालिङ 8 नयाँ बजार चोक. प्रोप्राइटर बोधराज रेग्मी र सरस्वती रेग्मी. मोबाइल 98469-18921 र 98469-39399.
4: के तपाईँ घर बनाउँदै हुनुहुन्छ? यदि घर बनाउँदै हुनुहुन्छ भने वालिङ नगरपालिका वडा नम्बर 6 आबडाली पुलको नजिक
5: र मिर्दी करिडोर आदिको छेउमा
4: तारादेवी ब्लक उद्योगलाई सम्झनुहोला. हामी कहाँ विभिन्न किसिमका ब्लक तथा ढुङ्गा, गिटी, बालुवा घर बनाउने सामग्रीहरू उपलब्ध गराइन्छ. प्रोप्राइटर देवेन्द्र थापा. सम्पर्क कार्यालय WIC कम्प्युटर इन्स्टिच्युट वालिङ मोड. फोन नम्बर 63-44-331. मोबाइल 98560-55331.
6: साथै यस WIC कम्प्युटर इन्स्टिच्युटमा 1 महिनेदेखि 1 वर्ष कम्प्युटर कोर्सहरू धमाधम सञ्चालन भइरहेको जानकारी गराउँदछौ.

0: હાર્દિક નિમંત્રણા.
1: આયુર્વેદ શિરોમણી પરમ શ્રદ્ધેય આચાર્ય શ્રી બાલકૃષ્ણ મહારાજકો 54 શુભ જન્મોત્સવ એવં જડીબુટી દિવસકો અવસરમાં પતંજલિ યોગ સમિતિ સેન્જાકો આયોજનામાં બૃહત રક્તદાન તથા જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ એહી સાઉન 19 ગતે મંગળવાર બિહાન 8 બજે પતંજલિ યોગપીઠ વાલિંગમાં આયોજના ગરીએકો હુંદા વાલિંગ સ્થિત સંપૂર્ણ સંઘ સંસ્થા એવં નાગરિક સમાજલાઈ રક્તદાન એવં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગરિમામય ઉપસ્થિતિકા લાગિ સાદર અનુરોધ ગર્દછૌ. રક્તદાન કાર્યક્રમ,
0: જડીબુટી વૃક્ષારોપણ કાર્યક્રમ,
1: આયુર્વેદ ર પ્રકૃતિક સંરક્ષણમાં હાથેમાલો કરો, સ્વસ્થ શરીર, સ્વચ્છ સમાજ ર હરિયાળી ભવિષ્ય નિર્માણ કરો.
0: અનુરોધ હક પતંજલિ યોગ સમિતિ સાંગસા.
2: આહા, કસ્તો બ્રાન્ડિંગ અને ટીકાઉ હોલા જસ્તો છ હૈ જુત્તા ત, ગજબ લાગ્યો
3: હો ર. મૈલે નિ રામ્રો લાગેર ગોલ્ડ સ્ટારકો ઓથોરાઇઝ શોરૂમ આરતી ઉજ્જવલ શૂઝ હાઉસ વાલિંગ નયા બજારબાટ જુત્તા અને ચપ્પલ કિનેર લ્યાએ.
2: મલાઈ નિ ચાહિએકો થિયો, આજૈ તેહી જાન્છુ.
3: ગોલ્ડ સ્ટાર કો આધિકારિક શોરૂમ ઓથોરાઇઝ શોરૂમ આરતી ઉજ્જવલ શૂઝ હાઉસ વાલિંગ 8 નયા બજાર ચોકીમાં. ગોલ્ડ સ્ટાર કંપની કા પાર્ટી શૂઝ, સ્કૂલ તથા ઓફિશિયલ શૂઝ, સ્પોર્ટ શૂઝ, લેડીઝ જેન્ટ્સ શૂઝ તથા જૂતા ચપ્પલ કો હોલસેલ એવં ખુદ્રા બિક્રી કરી છ.
2: ગોલ્ડ સ્ટાર કો ઓથોરાઇઝ શોરૂમ આરતી ઉજ્જવલ શૂઝ હાઉસ વાલિંગ 8 નયા બજાર ચોક.
3: પ્રોપ્રાઇટર બોધરાજ રેગ્મી ર સરસ્વતી રેગ્મી.
2: મોબાઇલ 98469918921 ર 98462939.
3: ફ્રીજ બિગ્રીએર સબ્જી સબે કામ નલાઉને ભયો. 2-4 દિન ભઈસક્યો, એસી પણ ચલેકો છૈન. કહાં જાને હો, કે ગર્ને હો, અત્તો પત્તો ભયન.
4: હોઈન, કે ભયો ર, કિન હલ્લાખોર ગરેકો હો.
3: કિચનમાં ભયેકા સબે સામાન બિગ્રીએર હૈરાનમાં છુ. કિનેકો પણ ધેરે ભયેકો છૈન. રામ્રોસિત કહાં બનાઉછન હોલા.
4: એ કુરો તેસ્તો ભો, પીર નગર ન, વિગત 9 વર્ષદેખી વાલિંગ નયા બજારમાં સંચાલનમાં છ પાઠક ઇલેક્ટ્રિક એન્ડ રેફ્રિજરેટર વર્કશોપ ફ્રીજ મરમત કેન્દ્ર. ત્યાં ગયેપછી ઢુક્ક હુન્છ.
3: હમી કહા અત્યાધુનિક પ્રવિધિ બાટ હરેક કંપની કા સામાન વોરંટી કા સાથ બનાઇનુ કા સાથે વિભિન્ન બ્રાન્ડ કા ફ્રીજ, વોશિંગ મશીન, એસી, વેક્યુમ ક્લીનર, ઇલેક્ટ્રિક સામગ્રી મરમત ગર્નુ કા સાથે સુપથ મૂલ્યમાં ખરીદ બિક્રી પણ ગરિન્છ. સેકન્ડ હેન્ડ ફ્રીજ તથા વોશિંગ મશીન એક્સચેન્જ સમેત ગરિન્છ. કિચન ચિમની, ટીવી, ઇન્ડક્શન ચૂલો, રાઇસ કુકર, મિક્સર પણ ઉપલબ્ધ છ.
4: સેંગા સહિત ગુલમી, પાલ્પાકો રામપુર, પર્વત જિલ્લા કા વિભિન્ન ભાગમાં ગયેર પણ હોમ સર્વિસ દીધે આયેકો છ. ત્યાં વિભિન્ન કંપની કા સામાન સર્વિસ ગર્નુકા સાથે વોરંટી ભય વોરંટી બાટ ર નભય સુપથ મૂલ્યમાં મરમત ગરિન્છ.
3: પાઠક ઇલેક્ટ્રિક એન્ડ રેફ્રિજરેટર વર્કશોપ ફ્રીજ મરમત કેન્દ્ર વાલિંગ 8 નયા બજાર લાઇન રાધે રાધે ચોકબાટ 3 ઘર તલ. પ્રોપ્રાઇટર કૃષ્ણ પાઠક. સંપર્ક મોબાઇલ 98560054963, 98560551104 ર 98028447723.
2: આહા, કતી રામ્રો સોફા હો, ચિકિક્ક પરેકો.
5: મેડ ઇન બાબા ફર્નિચર હો ની, નામઈ કાફી બાબા ફર્નિચર.
0: વેટ લિફ્ટિંગ પ્રતિયોગિતા હુને બારે સૂચના.
1: વાલિંગ બુલ્સ પાવર લિફ્ટિંગ સંઘ વાલિંગકો આયોજનામાં બલિયો યુવા બલિયો સમાજ ભન્ને નારાલાઈ આત્મસાત ગર્દે સમાજમાં બર્જો લાગુ ઔષધ દુર્વ્યસન, મદિરા તથા અન્ય કુલતલાઈ ન્યૂનીકરણ ગર્ને ઉદ્દેશ્યલે વિભિન્ન સ્વાસ્થ્ય સચેતના પરામર્શ, પુનઃસ્થાપના ર સામાજિક સેવાકા કાર્યક્રમહરૂ ગર્દૈ આએકો યસ સંઘલે મહિલા તથા પુરૂષ તર્ફકા વિભિન્ન વિધામાં સેન્જા જિલ્લામૈ પહેલો પટક વેઇટ લિફ્ટિંગ પ્રતિયોગિતા આયોજના ગરેકો હુંદા ઉક્ત પ્રતિયોગિતામાં સહભાગી ભઈદિનુ હુન હાર્દિક અનુરોધ ગર્દછૌ.
0: કાર્યક્રમ હુને મિતિ 2083 ભદૌ 6 ગતે.
1: સ્થાન વાલિંગ ઉદ્યોગ વાણિજ્ય સંઘકો સિટી હલ વાલિંગ સેન્જા.
0: પુરૂષ તરફ 60 કેજી ભંદા કમ તૌલ, 80 કેજી ભંદા કમ તૌલ સાથે મહિલા ર પુરૂષ તરફકો ખુલ્લા વેટ લિફ્ટિંગ પ્રતિયોગિતા હુને છ.
1: ઉમેર સમૂહ તથા ખુલ્લા મહિલા પ્રતિયોગિતામાં પ્રથમ પુરસ્કાર નગદ રૂ 20,000,
0: દ્વિતીય પુરસ્કાર નગદ રૂ 10,000,
1: તૃતીય પુરસ્કાર નગદ રૂ 5,000.
0: અન્ય થપ જાણકારી કા લાગે અમૃત રાણા અધ્યક્ષ, મોબાઇલ 98192-77552.
1: સંયોજક સંતોષ કુમાર છેત્રી, મોબાઇલ નંબર 98560-15941.
0: દંડુ પંગેની સચિવ, મોબાઇલ 98560-54377.
1: આયોજક વાલિંગ બુલ્સ પાવર લિફ્ટિંગ સંઘ વાલિંગ સેન્ચર.